नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज पर आपना रेडियो सेट पर आपे ट्यून करी छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानु अमदावाद केन्द्र। आजे रविवार ज्येष्ठ दिनांक 31 शक संवत 1948 तदानुसार तारीख 21 जून सन 2026। અત્યારે સવારના 5:58 અને 23 સેકન્ડ થઈ છે। અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે। વિશ્વ યોગ દિવસની આ શુભ પ્રભાતે આપનું જીવન તન મનથી તંદુરસ્તી ભર્યું અને સ્વસ્થ રહે તેવી હાર્દિક શુભકામના।

ઊંઘતું આખું નગર ને વાંસળીના સુર વચ્ચે આંગણામાં ઝલમલાતી આંખ બોલે છે રાધા. વાંસળીના સુર તો છે વ્યાપ્ત આ વાતાવરણમાં, ઘોર કોલાહાલ છે, છતાંય જે હોય છે અવગાહ એ છે રાધા. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ આપે સાંભળી પ્રફુલ દવેના સ્વરમાં.

મોરારભાઈ ગજ્જરના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રવિ રામની આ રચના. આ સમસ્ત જગત એક ભાવ વિશ્વ છે અને સૃષ્ટિ નિયંતા પરમાત્મા એ ભાવનાનો ભૂખ્યો છે. ભાવ વગરની દરેક ક્રિયા એ કર્મ નહીં પરંતુ માત્ર ક્રિયા જ બની રહે છે. ભાવથી કરેલી પ્રત્યેક રચના, પ્રત્યેક કાર્ય એ પ્રભુને સમર્પિત કરીએ. હકુદાસની આ રચના સાંભળીએ. સ્વર છે જગદીશ જોશીનો.

ભક્તિ સંગીતના અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ ભક્તિરસનું આ અંતિમ સોપાન. કવિ દયારામની આ રચના, સ્વર છે જીતેન્દ્ર મુંધવાનો.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 6:30 સાંભળશો લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે ઉત્સવ. પ્રસ્તુતિ પ્રોફેસર વાસુદેવ પાઠકની.
1: નિત્યોત્સવ સદા તસ્ય

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 6:30 સાંભળશો લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે ઉત્સવ. પ્રસ્તુતિ પ્રોફેસર વાસુદેવ પાઠકની.
1: નિત્યોત્સવ સદા તસ્ય પ્રવૃત્તિર્યસ્ય મોદદા મિત્રાણી ચ સમાયાંતિ પ્રીત્યોત્સવ સમે વરે. જેની પ્રવૃત્તિ આનંદદાયક હોય તેને માટે સદૈવ ઉત્સવ જ હોય છે. ઉત્તમ ઉત્સવના સમયે મિત્રો પણ પ્રેમથી આવે છે, આનંદ આપે અને નવચેતન સિંચે તે ઉત્સવ. સવહ એટલે સવન અથવા યજ્ઞ. જે યજ્ઞ ઉત અર્થાત ઊંચે લઈ જાય, યજ્ઞમાં સામેલ થતા સૌનો ઉત્કર્ષ સાધે અને આનંદ આપે તે ઉત્સવ લેખાય. આ કારણે જ આપણને ઉત્સવો પ્રિય લાગે છે. ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યા. નિત્યની ઘરેડ કંટાળાજનક લાગે તેમાંથી બહાર આવવા અને તાજગી મેળવવા ઉત્સવોના આયોજન થાય. વ્યક્તિ સાથે જોડાયેલા જન્મોત્સવ, યજ્ઞોપવિતોત્સવ, લગ્નોત્સવ, સીમંતોત્સવ, અમૃતોત્સવ વગેરેનો હેતુ સ્વજનો સાથે આનંદ માણવાનો છે. પ્રકૃતિની લીલાને માણવા માટે શરદોત્સવ, વસંતોત્સવ, હોલિકોત્સવ વગેરે ઉજવાય છે. વિશિષ્ટ પ્રસંગોના સંદર્ભે રસોત્સવ, રાસોત્સવ, નાટ્યોત્સવ, નૃત્યોત્સવ, સંગીતોત્સવ, યજ્ઞોત્સવ વગેરે પણ યોજાય છે. ઉત્સવ શબ્દના પર્યાયે ઓળખાતા આ ઉત્સવોને વિશેષ દર્શાવવા તેને માટે મહોત્સવ શબ્દ પણ વપરાય છે. સઘળા ઉત્સવના મૂળમાં આનંદની નિષ્પત્તિ જ અપેક્ષિત છે. વ્યક્તિગત રીતે પણ ભૂખ્યાને ભોજન મળે, તસ્યાને જળ મળે, પરિશ્રાંતને વિશ્રામ મળે, અસ્વસ્થને સ્વાસ્થ્ય મળે કે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય, આ બધા જ ઉત્સવના નિમિત્ત છે. અહીં અપેક્ષિતની પ્રાપ્તિનો આનંદ છે. સાસરે જતી શકુંતલાનો નિર્દેશ કરતાં કવિ તેની વિશેષતા દર્શાવે છે. આદ્યેવઃ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યાઃ ભવત્યુત્સવઃ. છોડ પર આવતા પ્રથમ પુષ્પને જોઈને શકુંતલાને મન ઉત્સવ ઉત્સવ થઈ જાય. અહીં પણ મનની પ્રફુલ્લતાને ઉત્સવ નિમિત્તે માની છે. ક્યારેક અપેક્ષિતની પ્રાપ્તિ ન થાય તો પણ ઉત્સવની અનુભૂતિ થાય છે. કિરાતાર્જુન નિયમમાં 12 કહે છે કે પરાભવ અપી ઉત્સવ એવ માનીનામ. જે નીતિનિષ્ઠ કે સ્વમાની છે તેને તો પોતાના પરાજયમાં પણ ઉત્સવ લાગે, સાચા માર્ગે ચાલતા હારનો પણ આનંદ આવે. પુત્ર પોતાનાથી સવાયો થાય અને પિતાને સિદ્ધિમાં આંબી જઈને તેનો પરાભવ કરે, એ જ રીતે વિદ્યા પ્રાપ્તિમાં શિષ્ય સવાયો થાય અને ગુરુને પરાજિત કરે તો તે પિતા અને ગુરુને મન આનંદપ્રદ ઉત્સવ બને છે. અહીં હાર્યાનું દુઃખ નથી પણ આત્મીયના વિજયનો ઉત્સવ છે. મનથી મનાતો ઉત્સવ ઉત્તમ આનંદ આપે, તેનાથી અભ્યુદય અને ઉત્તમ ગતિ પણ પ્રાપ્ત થાય. મનસૈવાનું જાનીયાત ઉત્સવમ મોદકમ વરમ. આ જીવનને ઉત્સવપૂર્ણ બનાવવા માટે પરમેશ્વરે પાર્વગની સંપદા આપી છે. રાત્રે તારલે મળ્યું આકાશ, ક્યારેક પૂર્ણચંદ્રનો પ્રકાશ, સવાર સાંજ સૂર્યની ગરિમા અને લાલિમા, વર્ષની ઋતુઓમાં પ્રકૃતિ લીલા, વર્ષાના વરદાન, સૌંદર્ય વેરતા પર્વતો, ખળખળ વહેતા ઝરણા, કલરવ કરતા પંખીઓ, કાલું કાલું અને નિર્દોષ બોલતા બાળકો, કવિજનોના કાવ્યો કે ચિત્રકારના ચિત્રો, આ સમગ્ર સૃષ્ટિ આપણા આહ્લાદ માટે છે. વૈવિધ્યપૂર્ણ ઈશ્વરીય આયોજનનો આ આગવો ઉત્સવ છે. કશું જ ખર્ચ કર્યા વિના પળે પળે પલટાતા કુદરતના કરિશ્માને અહોભાવથી અનુભવીએ તો એ નિત્યોત્સવ જ બની રહે.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રોફેસર વાસુદેવ પાઠક દ્વારા પ્રસ્તુત ઉત્સવ વિષય પર અમૃતધારા. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 FM પરથી કરવામાં આવ્યું.

0: कम एक्सपर्ट।
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7:10 મિનિટે સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

इसके साथ ही ये कार्यक्रम समाप्त होता है। આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। અમારા આજના મુખ્ય આકર્ષણોમાં સવારે 10:02 ગુજરાતી ગીતો, થીમ બેઝ કાર્યક્રમ દિલસે રજૂ કરીશું 11:02 અને 11:30 કાર્યક્રમ તરન્નુમ। સાંજે 5 કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ અને બરાબર 6 રજી કરીશું સુરીલા સફર।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે.

સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ પર યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4,000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.

0: કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
0: રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાયો. રાજકોટ શહેરમાં આજથી દર 15 મિનિટના અંતરે એક યોગ કોચિંગ લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વધુ માહિતી આપી હતી.
2: 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છે. એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી.
0: દરમિયાન અમદાવાદ ખાતે આકાશવાણી પરિસરમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત દેશભરમાં આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રીબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અંગે લો એન્ડ ઓર્ડર IGP શ્રી મકરંદ ચૌહાણે વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું.
3: પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની બ્રાન્ચ પૂરતી વોચ રાખી રહી છે.
0: ગાંધીનગર જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે પરીક્ષા માટે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
4: ગાંધીનગર મેં 5 સેન્ટર પે પરીક્ષા હોગી જિસમે 2,597 વિદ્યાર્થી ભાગ લેંગે. પરીક્ષા મેં 3 લેયર પે સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. એક પોલીસ પ્રશાસન, દૂસરા સેન્ટ્રલ એજન્સી CAPF એન્ડ BSF ઓર તીસરા ઓબ્ઝર્વેશન મેં જો શૈક્ષણિક લોગ હૈ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન તથા જો ઇન્જિનિયરિંગ કોલેજ કે શિક્ષક હૈ ઉનકો ઓબ્ઝર્વર કે રૂપ મેં નિષ્પક્ષ પરીક્ષા કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ.
0: રાજકોટ શહેરના કુલ 12 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સવારે 11 થી 1.5 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્રિજ સિટી સુરતમાં 125થી વધુ બ્રિજનું નિર્માણ કરી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોડદોડ રોડ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણ ગૃહનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે PM કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના 2,45,000 ખેડૂતોના ખાતામાં 49 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો PM કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મયુર પટેલે આ અંગે બોલતા જણાવ્યું.
5: અત્યાર સુધી ખેડૂતોને છેલ્લા 22 સપ્તાહના ભાગરૂપે 765 કરોડ રૂપિયા જેવી યોગદાન આપણને આ પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત યોજનાનો લાભ આપણને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મળેલ છે. 10 લાભાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમાં ટ્રેક્ટરથી માંડી ઓજારથી માંડી કૃષિના પ્રાકૃતિક સાધનોથી માંડી એમાં હોર્ટિકલ્ચર

0: બાગાયતથી મારી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અત્રે કિસાનોએ લીધેલો છે.
1: ડાંગ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વઘઈ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી યોજનાના 1,618 ખેડૂત લાભાર્થીઓને સોયાબીન, ડાંગર, તુવેર, અડદ અને રાગીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના એસટી નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ QR કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે. GSRTCના PRO શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે આ ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળતા હવે એસટી નિગમે તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે.
2: ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલ QR કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટાભાગે અમલીકરણ બનવામાં પામેલ છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળવા પામેલ છે અને સરેરાશ 5 માંથી 4.7% જેવું રેટિંગ મળવા પામેલ છે, જેમાં રેટિંગમાં મુખ્યત્વે સ્ટાફનું વર્તન, મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, બેઠક આરામદાયકતા, સમયસર સેવા જેવા અગત્યના મુદ્દાઓ લેવામાં આવેલા છે.
1: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ શાપર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે રાત્રે 1.5 વાગે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ રોકડ દાગીનાની સાથે સાથે પરવાનાવાળી રાઇફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની અને વૃદ્ધ એકલા જ હોવાની વિગતોથી વાકેફ જાણભેદુએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના હોવાનું જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આવતીકાલના યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આવતીકાલ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો IANS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ UGની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

0: સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલકત્તાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગને કારણે તે હવે સૌથી મોટો સમુદાય ઉજવણી બની ગયો છે.
1: ભારત મેં હિમાલય સે લેકર હિંદ મહાસાગર તક, પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાળ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર તક, પૂરા દેશ યોગ કી ઉર્જા સે ચૈતન્ય સે ભરા હુઆ નજર આ રહા હૈ. પૂરા વિશ્વ એક દૂસરે સે જુડા હુઆ નજર આ રહા હૈ ઓર યહી તો યોગ કી તાકત હૈ. યોગ સબકો જોડતા. મેં ઇસ અવસર પર પૂરે વિશ્વ કો, સંપૂર્ણ માનવ સમુદાય કો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી બહોત બહોત શુભકામનાએ દેતા હું.
0: શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આપણે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ.
1: યોગ હમે જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડૂઝ ઓર ડોન્ટ સિખાતા હૈ ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ ત્યારથી શ્રી મોદીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું. ઘણા કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર વિસ્તારના ગેરિસન મેદાન ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આદિવાસી સમુદાયો, ચિત્તા સંભાળ રાખનારાઓ અને પાર્ક સ્ટાફ સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગઈકાલે અનેક દેશોમાં યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કેનેડાના ટોરન્ટોમાં ઓન્ટારિયો વિધાનસભા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેનેડામાં ભારતના મહાવાણિજ્ય દૂતે જણાવ્યું હતું કે યોગમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની અનન્ય શક્તિ છે. બ્રાઝિલમાં ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાના નેતૃત્વમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેનમાર્કમાં રાજદૂત મનીષ પ્રભાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફેડરિકસનનો લખેલો પત્ર વાંચીને સંભળાવ્યો હતો. અમેરિકામાં પણ યોગ દિવસ પર લિંકન મેમોરિયલ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વે અને સબમરીન વિરોધી અભિયાનને વધારવાનો છે. આઈએનએસ દુનાગીરી બ્રહ્મોસ મિસાઇલો અને મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે. આઈએનએસ સંશોધક દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે કામગીરી માટે ડિઝાઇન કરેલ છે. આઈએનએસ અગ્રય એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે જે દરિયાકાંઠાના સંરક્ષણ માટે ટોર્પિડો, રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,87,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓના જવાબ આપવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ગઈકાલે એક મોકડ્રીલ પણ યોજી હતી. એક અહેવાલ સાંભળીએ.
2: પરીક્ષા કે સુરક્ષિત, પારદર્શી ઓર સુચારુ

0: संचालन के लिए पर्यवेक्षकों, समन्वयकों, पुलिस बलों और प्रशासनिक अधिकारियों सहित 2,00,000 से अधिक कर्मियों की तैनाती की गई है। निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए बहुस्तरीय सुरक्षा व्यवस्था लागू की गई है। NTA भ्रामक सूचनाओं पर रोक लगाने और किसी भी प्रकार की अनियमितता को रोकने के लिए सोशल मीडिया प्लेटफॉर्म्स की भी सक्रिय रूप से निगरानी कर रहा है। परीक्षा दोपहर 2 बजे से शाम 5:15 तक आयोजित की जाएगी। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ આજે વાતચીત માટે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી રહ્યા છે। આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર દૂની બંધ કરવાની જાહેરાત કરી છે। ઈરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો કોઈપણ પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ બનશે। દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સાથે 60 દિવસમાં અંતિમ કરાર નહીં થાય તો જળમાર્ગ પર ટોલ લાદવામાં આવશે। અમેરિકા પક્ષનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરી રહ્યા છે અને ઈરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બગેર કલીબાફ કરી રહ્યા છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સ્વિટ્ઝર્લેન્ડમાં રહેશે। કરાર હેઠળ કબજો અબજો ડોલરની સ્થિર ઈરાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે। હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। ગુરુવાર સુધી આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। 26 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે। મંગળવાર સુધી બિહાર, ઓડિશા, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, કરાઈકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની આગાહી છે। મહિલા T20માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે। મેચ ભારતીય સમય પ્રમાણે 7 વાગે શરૂ થશે। શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ 10:15 શરૂ થશે। ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી। હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
2: આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે। ગુજરાત સમાચાર લખે છે, બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા। નવગુજરાત સમયની હેડલાઇન છે, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો ચાલુ રાખતા તંગદિલી, હોર્મુઝ ફરી બંધ। આજે રીનીટ સરકારની અગ્નિ પરીક્ષા, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની। અને સંદેશે પરમાણીમાં નિર્માણાધીન મંદિરની છત તૂટી 7ના મોતના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે।
1: દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું। પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે। આજે નીટ UGની પુનઃ પરીક્ષા। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું। અને મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા, નમસ્કાર।
3: આપ સુન રહે હૈ દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી ઓર આપકે રેડિયો સેટ પર આપને ટ્યુન કિયા હૈ 96.7 FM પર આકાશવાણી કા યે અહેમદાબાદ કેન્દ્ર। આઈએ આપ સુનતે હૈ કાર્યક્રમ ચિત્રલોક।

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી 96.7 FM. બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશભરમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ UGની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દેશના 22,80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શ્રી અમરનાથ યાત્રા માટે સ્થળ પર જ નોંધણી સરળ બને તે માટે જમ્મુના જિલ્લા મુખ્યાલય ખાતે 75 ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એક તાલીમ કાર્યક્રમ યોજાયો. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ. રાજ્યના ST નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ QR કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો. રાજ્ય સ્વાગત

0: ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે રમશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ ટેસ્ટની ફાઇનલમાં ભારત એ ટીમ અને શ્રીલંકા એ ટીમ વચ્ચે મેચ. અને જર્મનીએ આઇવરી કોસ્ટને 2-1 પરાજય આપી ફિફા વિશ્વકપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.
2: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

ધ્વનિનો પ્રતિધ્વનિ વિવિધ ભારતી, સાદનો પ્રતિસાદ વિવિધ ભારતી, દેશની સુરીલી ધડકન સાથે તમારો સાથ 96.7 FM અને આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર પ્રજ્ઞેશ વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે 21 જૂન વિશ્વ સંગીત દિવસ. તમામ સંગીત પ્રેમીઓ, કલાકારો અને શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. સંગીત એટલે માનવજાત સાથે જ નહીં, પ્રકૃતિના કણે કણને નવપલ્લવિત કરતું, ઝનકૃત કરતું, તન મન અને જીવનને જોમવંતું અને જાનદાર બનાવતું તત્વ. ગુજરાતી સાહિત્ય અને સંગીતનો સમૃદ્ધ વારસો આપણા માટે પ્રદાન કરી જનાર ગુજરાતના સુવિખ્યાત સંગીતકારોને સમર્પિત છે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં સંગીતકાર અજીત મર્ચન્ટ, ક્ષેમુ દિવેટિયા, અવિનાશ વ્યાસ, મહેશ નરેશના સંગીતનો એક અનોખો જાદુ.

ગુજરાતી ગીતોની પ્રથમ પ્રસ્તુતિમાં આ હતી ફિલ્મ દીવાદાંડીની રચના. ગીતના શબ્દ લખ્યા હતા વેણીભાઈ પુરોહિતે, સ્વર હતો દિલીપ ધોળકિયાનું અને સંગીત નિર્દેશન કર્યું અજીત મર્ચન્ટે. અજીત મર્ચન્ટ 85 વર્ષની જીવનયાત્રામાં તેમણે ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ સંગીતનો જાદુ જગાવ્યો. તેમની મુખ્ય ફિલ્મો હતી દીવાદાંડી, ખાપરો ઝવેરી, કરિયાવર, ડૉક્ટર રેખા અને બીજી ઘણી બધી. અને હવે કાર્યક્રમમાં વાત ગુજરાતી સંગીત સર્જક વિશ્વના વધુ એક જાણીતા સંગીતકાર ક્ષેમુ દિવેટિયાની. ક્ષેમુ દિવેટિયાનો જન્મ 1 ઓક્ટોબર 1924 થયો અને 30 જુલાઈ 2009 તેમનું અવસાન થયું. રમેશ પારેખની આ રચનામાં ક્ષેમુ દિવેટિયાએ સ્વરાંકનને ઘૂંટીને ઘણું ઘેરું કર્યું છે. ફિલ્મ છે કાશીનો દીકરો.

કાશીનો દીકરો આ ફિલ્મની રચના આપે સાંભળી. રચનાકાર હતા રમેશ પારેખ, સંગીતકાર ક્ષેમુ દિવેટિયા અને ફિલ્મના આ ગીતમાં સ્વર હતો હર્ષિદા રાવળનો. અને હવે વાત જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયની. જી હા મિત્રો, ગુજરાતી સાથે હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું પુરુષોત્તમ ઉપાધ્યાય. ગાયકી સાથે સંગીતનો અદ્ભુત કરિશ્મા. પદ્મશ્રી એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી સંગીતના શિરમોર સમાન છે. તેમની અમર રચના આપના માટે.

0: વેનો. સંગીત નિર્દેશન પુરુષોત્તમ ઉપાધ્યાયનું અને ગીતકાર હતા અવિનાશ વ્યાસ. પુરુષોત્તમ ઉપાધ્યાયની અન્ય ફિલ્મો હતી અમર રાખડી, રાણો કુંવર, શ્રાવણી સાતમ, ખોળાનો ખૂંદનાર અને રખવાળા મારે ઘનશ્યામના. વિવિધ ભારતી 96.7 FM પર આપ માણી રહ્યા છો વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કેટલાક જાણીતા ગુજરાતી સંગીતકારોની અમર રચના. કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ ફરીથી મુલાકાત 96.7 FM પર.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં જાણીતા સંગીતકારોની રચનામાં હવે વાત છે બે ભાઈઓની. જી હા, મહેશ નરેશની જોડીની. ગુજરાતી લોકગીત અને ફિલ્મ સંગીતને વધુ લોકપ્રિય બનાવવામાં આ ભાઈઓનો નોંધપાત્ર ફાળો છે. મેરુ માલણ, ઢોલી, વણઝારી વાવ, ભાથીજી મહારાજ, ઢોલા મારું જેવી અનેક ફિલ્મોનું સંગીત આજે પણ લોકપ્રિય છે. લગભગ 100થી વધુ ફિલ્મો આ જોડીના નામે છે. અલકા યાજ્ઞિકનો સ્વર, મેરુ માલણ ફિલ્મનું ગીત,

મેરું માલણ ફિલ્મમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલકા યાજ્ઞિક સાથે પ્રફુલ દવેનો સ્વર, સંગીતકાર મહેશ નરેશ, ગીતકાર કાંતિ અશોક. મિત્રો, ગુજરાતી સંગીતના સ્વરનો સૂરજ અને સંગીતની ચાંદની એટલે સંગીતકાર અવિનાશ વ્યાસ. 61 જેટલી હિન્દી અને 200થી વધુ ગુજરાતી ફિલ્મો અવિનાશ વ્યાસના નામે છે. ગુજરાતી સુર, સાહિત્ય અને સંગીતના સુવર્ણયુગના આ સારથી મનોરંજનનો પ્રાણવાયુ બની રહ્યા છે. ગ્રામજીવન અને શહેરી જીવનનું સંગીત એ તેમની કલાને હંમેશા નિખારતું રહ્યું. કાર્યક્રમના અંતમાં અવિનાશ વ્યાસની આ રચના.

પારકી થાપણ ફિલ્મનું આ ગીત હતું. સ્વર હતું લતા મંગેશકરનું, માફ કરશો મિત્રો, સ્વર હતું લતા મંગેશકરનું, લોહીની સગાઈ ફિલ્મનું આ ગીત હતું અને ગીતકાર સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. સંગીતને જીવન સાથે જોડાયેલું રાખવાથી મન અને તન પ્રસન્નતા પામે છે. આપનું જીવન બસ આમ જ રણકતું રહે, થનગનતું રહે અને ઝૂમતું રહે તેવી આશા સાથે નમસ્કાર.

96.7 FM વિવિધ ભારતી આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. સમય થયો છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો. મિત્રો, આજે છે 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. જાણે કે સ્વાસ્થ્ય, વિજ્ઞાન, સંસ્કૃતિ સાથે વૈશ્વિક જનજાગૃતિનો એક મહાઉત્સવ. યોગ દિવસની આપ સૌ શ્રોતાજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજે સમગ્ર વિશ્વ 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે. ભારત માટે અને આપણા માટે ગૌરવવંતો દિવસ છે. ભારતની યોગ શક્તિ દર્શનનો આજે સમગ્ર વિશ્વ લાભ મેળવી રહ્યું છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમની પ્રથમ પ્રસ્તુતિ ફિલ્મ હતી ભાગ મિલ્ખા ભાગ. આરિફ લોહરનો સ્વર, સંગીતકાર શંકર અહેસાન લોય, ગીતકાર પ્રસન્ન જોશી. મિત્રો, આજે છે વિશ્વ યોગ દિવસ, અવસર છે, મોકો પણ છે, તો થોડી ઘણી વાતો યોગ વિશે કરીશું અને સાથે તમારા મનગમતા ગીતો વિવિધ ભારતી પર સાંભળીશું. આજે 21 જૂન એટલે વર્ષનો સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત્રિ. તેના અનુસંધાને માણસ પણ યોગનો જીવનમાં ઉપયોગ કરીને યોગ દ્વારા લાંબુ, નિરોગી અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને સ્વસ્થ જીવન જીવે તેવી ભાવના અને ઉદ્દેશ્ય આ દિવસ પાછળ રહેલો છે.

સોનું નિગમ, સ્વાનંદ કિરકિરે અને શાનના સ્વરમાં થ્રી ઇડિયટ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર હતા શાંતનુ મોહિત્રા, ગીતકાર સ્વાનંદ કિરકિરે. દોસ્તો, મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગને મહત્વપૂર્ણ ગણ્યો છે. આમ જુઓ તો કોઈપણ કાર્યને પણ કુશળતાપૂર્વક કરવું તે સ્વયં એક કર્મયોગ માનવામાં આવે છે. યોગ તમારી એકાગ્રતા, તમારી શ્રદ્ધા, તમારું ધ્યાન અને તમારા આંતરિક મનોબળ સાથે શારીરિક તંદુરસ્તીને પણ વધારે છે.

0: જબ વી મેટ, આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. મોહિત ચૌહાણ અને સાથીદારોના સ્વરમાં, ગીતકાર ઇરશાદ કામિલ, સંગીતકાર પ્રીતમ. વિવિધ ભારતી 96.7 FM પર ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ કાર્યક્રમના આવાજ મસ્તી ભર્યા ગીતો તમારા રેડિયો સેટ પર.
1: Mind Mangalam, Mind Mangalam, Heart Mangalam,

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2026 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર, કાર્યક્રમ છે ધૂમ મસ્તી ધૂમ। મિત્રો, નાદથી શંખનાદ, આત્માથી પરમાત્મા અને આનંદથી નિજાનંદ સાથે યોગથી માણસ યોગેશ્વરની પણ પ્રાપ્તિ કરી શકે છે। કાર્યક્રમમાં હવે સાંભળીએ આ ગીત। તમાશા ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક સાથે અરિજિત સિંહનો સ્વર, ગીતકાર ઇરશાદ કામિલ, સંગીતકાર યાર રહેમાન।

મિત્રો, વધતી ઉંમરના પ્રભાવને રોકવા યોગ, આ છે આજના યોગ દિવસની થીમ. યોગ એ કોઈપણ ઉંમરના પડાવને સજાવે છે, નિખારે છે અને સ્વસ્થતા સાથે શાંતિ પણ આપે છે. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપના માટે. અરમાન મલિક અને નીતિમોહનનો સ્વર, ફિલ્મ બાર બાર દેખો, સંગીતકાર જસલીન રોયલ, ગીતકાર પ્રતીક કુમાર.

તો મિત્રો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી પ્રત્યેક દિન અને જીવનને જોમવંતુ, ઉજાસમય અને સકારાત્મક બનાવી સ્વસ્થ અને ઉર્જામય બનાવવાનો સંકલ્પ કરીએ. આ સાથે ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત કરીશું. નમસ્કાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીના સંસદ સંકુલમાં આયોજિત સામૂહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો. રાજકોટ મનપા દ્વારા માધવરા સિંધિયા સ્ટેડિયમમાં મેયર રાજ્યસભાના સાંસદ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વાવ થરાદ અમરેલી જિલ્લા ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી. રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. રશિયાએ સાયબેરિયાના શહેરમાં મહિનાઓથી કોઈ આરોપ વિના અટકાયતમાં રાખેલા 24 ફિલિપિન્સ નાગરિકોને મુક્ત કર્યા. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. ગોધરા નજીક જૂના મોરડુંગરા પાસે અલ્ટો કાર પલટી જતા 2ના મોત. વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારતે

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.
3: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી, મનોરંજનની મહેફિલનું સરનામું જૂનું અને જાણીતું છે. હા, સાથે આપ સૌનું માનીતું પણ છે. 96.7 FM વિવિધ ભારતી આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. આજના દિલસે કાર્યક્રમમાં હું છું આપનો રેડિયો દોસ્ત અને હોસ્ટ પ્રજ્ઞેશ વ્યાસ. દોસ્તો નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગતમ. આજે છે 21 જૂન, જૂન માસનો 3જો રવિવાર, વર્લ્ડ ફાધર્સ ડે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ગીતોની મસ્તી અને એ પણ પિતા અને સંતાનો સાથે. આપ સૌને હેપી ફાધર્સ ડે.
4: Ladies and gentlemen, a son is a son till he gets himself a wife. But

લતા મંગેશકર, સુલક્ષણા પંડિત, મીના પાતકી અને સાથીદારોનો સ્વર, તકદીર ફિલ્મનું ગીત, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે, સંસ્કૃતિ પણ વૈભવી છે પિતાની મહાનતાથી. પિતા દશરથના વચનો પૂર્ણ કરતા શ્રીરામ, ગળપણની લાકડી બની સેવા કરતો શ્રવણ, પિતા શાંતનુ માટે ભીષ્મ પ્રતિજ્ઞા કરતા ભીષ્મ પિતામહ, પિતાની મહત્તાનું એક સૌંદર્ય છે. જીવનના રથના સારથી બની એક સાચી દિશા અને સાહસની ગાથા, જેનું નામ પિતા.

કિશોર કુમારના સ્વરમાં સંગીતકાર આર ડી બર્મનનું નિર્દેશન, ગીતકાર સાહિર લુધિયાનવી. ફિલ્મ હતી આ ગલે લગજા. મિત્રો, મનનો મુંજારો મનમાં રાખે, અંદરથી તૂટી જાય પણ તમને કોઈ આંચ ના આવવા દે, ચાલશે અને ફાવશે જેના શબ્દકોશમાં હંમેશા જોવા મળે અને સમય આવે ચટ્ટાન બનીને સતત સંઘર્ષનો પાઠ ભણાવે તેવી પાઠશાળાનું નામ છે પપ્પા. એક માતા પિતા જ્યારે પોતાના બાળક સાથે

મન્નાડેનો સ્વર ગીતકાર પ્રેમ ધવનની આ રચના, સંગીતકાર હતા રવિ, ફિલ્મ એક ફૂલ દો માલી. પુત્ર કરતા દીકરીનું જોડાણ કુદરતી રીતે જ પિતા સાથે અદ્ભુત અને અજીબ હોય છે. ગમે તેવો પથ્થરદિલ પિતા પણ દીકરી જ્યારે પોતાને છોડીને જાય છે ત્યારે તેની આંખોમાં શ્રાવણ ભાદરવો છલકાયા વિના રહેતો નથી. આ જ તો છે દીકરી અને પિતાનું ઋણાનુબંધ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.

FM 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેને રેકોર્ડ બ્રેક દેશોએ ટેકો આપ્યો હતો. હવે તમને થશે કે 21 જૂન જ કેમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પસંદ કરવામાં આવ્યો છે? કેમ કે 21 જૂન એ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જેને ગ્રીષ્મ અયનકાળ પણ કહે છે. આ દિવસનું ભારતીય સંસ્કૃતિમાં અને પ્રકૃતિની દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી આ તારીખ પસંદ કરવામાં આવી છે. પારંપરિક સંસ્કૃતિનો મોડર્ન લાઇફસ્ટાઇલથી બનતો યોગ દિવસ પ્રાચીનકાળનું જીવવિજ્ઞાનનું અભિન્ન અંગ આજે મોડર્ન લાઇફનું રૂટીન બની ગયું છે. કાર્યક્રમમાં આવો હવે માનીએ લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીદારોના સ્વરોમાં જાવેદ અખ્તરની શબ્દરચના, સંગીત શિવહરીનું, ફિલ્મ છે સિલસિલા.

શ્રોતા મિત્રો, આજે છે 21 જૂન, અને દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 21 જૂન વર્ષ 2015થી થઈ હતી.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અને શ્રોતા મિત્રો આપ માણી રહ્યા છો જૂના મસ્તીભર્યા સદાબહાર ગીતો કાર્યક્રમ તરન્નુમમાં. આવ હવે માણીએ લતા મંગેશકરના સ્વરમાં સોતન ફિલ્મનું ગીત, ઉષા ખન્નાનું સંગીત, સાવન કુમારના શબ્દો.

મહર્ષિ પતંજલિએ પ્રાચીન સમયમાં શરીરને વધારે કાર્યશીલ અને સ્ફૂર્તિલું બનાવવા માટે યોગની રચના કરી. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને એકરૂપ કરવાનું એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. યોગ શબ્દ સંસ્કૃતના યુજ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે જોડાવવું અથવા એક થવું, એટલે કે શરીર અને આત્માનું સમન્વય. મહર્ષિ પતંજલિએ યોગને 8 ભાગમાં વહેંચ્યો છે, જેને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે, જેમાં યમ એટલે કે સામાજિક નૈતિકતા, નિયમ વ્યક્તિગત શિસ્ત, આસન શારીરિક મુદ્રાઓ, પ્રાણાયામ શ્વાસ પર નિયંત્રણ, પ્રત્યાહાર ઇન્દ્રિયો ઉપર સંયમ, ધારણા એકાગ્રતા, ધ્યાન મેડિટેશન અને સમાધિ પરમાનંદની સ્થિતિ. એવી રીતે અલગ અલગ યોગ 8 ભાગમાં વહેંચીને તેની રચના કરવામાં આવી છે. કાર્યક્રમમાં આવો હવે માનીએ મુકેશ અને લતા મંગેશકરના સ્વરૂપમાં કભી કભી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, યોગમાં સૂર્યના કિરણોનું ખૂબ જ મહત્વ છે. તો વાત યોગની હોય તો સૂર્ય નમસ્કાર કેમ ભૂલી શકાય? સૂર્ય નમસ્કાર એ ભારતીય સંસ્કૃતિ અને યોગ વિજ્ઞાનનો એક અમૂલ્ય હિસ્સો છે. તે માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માને ઉર્જાવાન બનાવતી એક સંપૂર્ણ સાધના છે. સૂર્ય નમસ્કાર એટલે સૂર્યને વંદન કરવાનું કહેવામાં આવે છે. સૂર્ય નમસ્કારને આસનોનો રાજા પણ કહેવામાં આવે છે. કાર્યક્રમના અંતમાં માણીએ પડોસન ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરોમાં.

તો દોસ્તો, આ અંતિમ રચના સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આજના કાર્યક્રમમાં આપણે વાતો કરી યોગ વિશે. આશા છે કે આપને આજનો કાર્યક્રમ અને ગીતો ખૂબ જ પસંદ આવ્યા હશે. તો હવે આપની રેડિયો સખી નિશાને અનુમતિ આપો. નમસ્કાર.

સ્ટુડિયોની ઘડિયાળમાં થોડી જ વારમાં બરાબર 12 થવા જઈ રહ્યા છે, તો બરાબર 12 વાગ્યે આપ સાંભળશો મુખ્ય સમાચાર પ્રતીક્ષા સમાચારોની.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. રાજ્યકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. તેમણે ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગાભ્યાસ કર્યો. પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. શ્રી મોદી આ જહાજોના નિર્માણને આત્મનિર્ભર ભારત પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે 3 યુદ્ધ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025ના સફળ ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. રોજગાર કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે નજર કરીએ અમારા દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય મુખ્ય કાર્યક્રમો ઉપર. બરાબર 12:05 આપમાણશો કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2 આપની માટે લઈને હાજર થઈશું કાર્યક્રમ ત્રિવેણી, 2:35 આપમાણશો ગુજરાતી ગીતો, 3 કાર્યક્રમ મન ચાહે ગીત, નાટ્ય તરંગ 3:30, 4 આપમાણશો ઉજાલે ઉનકી યાદો કે.

સાંજે 5 વાગ્યા માણશો કાર્યક્રમ સરગમ, ગુજરાતી ગીતોનો આનંદ ઉઠાવી શકશો. કાર્યક્રમ સુરીલી સાંજમાં સાંજે 5:30 વાગે જૂના મસ્તીભર્યા સદાબહાર ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે. 7 વાગે આપ માણશો ફૌજી ભાઈઓ માટેનો કાર્યક્રમ વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા.

રાત્રે 8 વાગ્યા માણશો કાર્યક્રમ હવા મહેલ. 8:15 કાર્યક્રમ વિવરણ અને નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપકે લીએ કાર્યક્રમ માણી શકશો આપણે રાત્રે 9 વાગે. રાત્રે 9:30 ફિલ્મ સંગીત છાયા ગીત. રાત્રે 10 વાગે 10:30 આપ માણશો કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતા અમારા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.

0: આપે ટ્યુન કરી છે દેશની સુરેલી ધડકન. હવે આપને લઈ જઈએ અમારા મુંબઈ કેન્દ્ર પર અને માણીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ.
1: યાદો કી મહેફિલ, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી દેર મેં.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
5: આપણું ડેઝર્ટ આવી ગયું. પાપી ચેમ્પિયન હજી આવી નથી.
6: બિલ ભરતા પહેલા તો આવી જશે ને.
7: તો ગર્લ્સ, શું ચાલી રહ્યું છે?
8: બિલ થઈ રહ્યું છે.
5: ચાલ તારું કાર્ડ આપ. પિન આપ.
9: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: और रात के ही बारे में हमारे एक श्रोता लिखते हैं, रेगिस्तान में मखमली रात एक रहस्यमय मौन, साइलेंस ऑफ डिवाइन के रूप में है, जहां सांसारिक कोलाहल शांत हो जाता है, जो प्रकृति के शांत कोमल और निश्चल रूप को दर्शाता है. रेत पर पानी की लहर, हवा द्वारा बनाई गई लहरें, ईश्वर की इच्छा डिवाइन विंड के बहाव का एक रूप है, जो विपरीत परिस्थितियों में भी धैर्य से बहते रहने की प्रेरणा देता है. ये दोनों वाक्यांश एक संकेत देते हुए प्रतीत होते हैं कि मनुष्य का मन रेगिस्तान की मखमली रात की तरह शांत होना चाहिए और रेत पर पानी की लहरों को सहजता से स्वीकार करना चाहिए. रेत कठोरता और लहर तरलता का मिलना जुलना द्वैत को मिटाकर अद्वैत की ओर ले जाता है.

0: ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયા કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયા તક પહોંચ ગયા. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું આ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
2: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है NTA के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होके बैठे, चिंता मुक्त होके बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બિકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46

21 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે ટોપ 5 દેશો મે આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મે. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા. રાજ્યમાં પણ ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. યોગને માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત કાર્યક્રમ ન રાખી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું.
1: વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે અનોખી પહેલ સાથે વિવિધ રેલવે પરિસરમાં તેમજ 4 અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રો યોજ્યા. દરમિયાન રાજકોટ શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત કરાયું. શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે કરાયેલા એકવા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભ મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. દેશ સહિત રાજ્યભરમાં 12મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસની નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગના સંકલ્પ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગોત્સવ સંપન્ન થયો. તેમણે નાગરિકોને 24 કલાકમાંથી ઓછામાં ઓછી 20 કે 25 મિનિટ પોતાના માટે ફાળવવા અપીલ કરી.
2: આજે 12મો વિશ્વ યોગ દિવસ છે ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે. ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી.
0: મહેસાણા જિલ્લાના 105 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોએ યોગ કર્યા. અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તો ડાંગના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ઉજવાયો. દીવના બ્લુ ફ્લેગ ગોકલા બીચ પર નશામુક્ત ભારતના સંકલ્પ સાથે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના વઢવાણમાં હવામહેલ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મહિલાઓ માટે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં મહિલાઓએ યોગા કર્યા. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ

થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્રો અંગત કામ પતાવી ગોધરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધ

0: મોતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધી કાર્યદળ એએનટીએફએ થાનગઢ રેલવે મથક નજીકના વિસ્તારમાં દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર માદક પદાર્થની હેરફેર કરતા મળી આવ્યા હતા. પોલીસે કુલ 7,87,000 મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આપની માટે ગુજરાતી ગીતો. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વે શ્રોતા મિત્રોને આપની રેડિયો સખી નિશાના પ્રેમાળ નમસ્કાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ સુરેશ દલાલની શબ્દરચના. સંગીત પીસ્યું છે શ્યામા સૌમિલ મુનશીએ અને પ્રેમાળ સ્વર ઉદિત નારાયણનો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કરી છે દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી અને આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો. કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ રમેશ પારેખની શબ્દરચના આરતી મુનશીના સ્વરમાં. સંગીતકાર છે શ્યામલ સૌમિલ મુનશી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનો મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए, अने इटलेज आ चार रंग याद राखजे। लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
4: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
3: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
3: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
3: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં માણીએ સુરેશ દલાલની શબ્દરચના આરતી મુનશીના સ્વરમાં, સંગીત નિર્દેશન શ્યામલ સૌમિલ મુનશીનું.

તો આ અંતિમ રચના સાથે જ આજના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. અનુમતિ આપો આપની રેડિયો દોસ્ત નિશાની. નમસ્કાર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થયો છે સાંજના 5 વાગ્યાનો. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 21 જૂન 2026ને રવિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક સ્વાગત કરું છું. થોડી જ વારમાં રજૂ કરીશું આપની માટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ. ત્યારબાદ 5:30 રજૂ કરીશું કાર્યક્રમ સુરીલી સાંજ, અને 6 વાગ્યાનો સમય રહેશે જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ સુરીલા સફરનો.

આ ગીતમાં સ્વર આપ્યો છે શ્યામંતન દાસે, સંગીત આપ્યું છે પ્રીતમે અને શબ્દો લખ્યા છે સ્વાનંદ કિરકિરેએ અને ફિલ્મનું નામ છે ફેરારી કી સવારી.

શ્રોતા મિત્ર, યોગ એ આજના આધુનિક અને ઝડપી જીવનમાં માત્ર વ્યાયામ સુધી જ સીમિત નથી રહ્યો, પરંતુ તે આપણી જીવનશૈલીનો એક અભિન્ન અંગ બની ગયો છે, જેમાં મન, શરીર અને આત્મા એકરૂપ થાય છે. અને યોગ એ આપણા જીવનમાં આશાઓનું પણ સિંચન કરે છે. યોગ આપણને શીખવે છે કે સંજોગો ભલે ગમે તેવા હોય, પણ આપણે આશા ક્યારેય છોડવી જોઈએ નહીં, કારણ કે દરેક સવાર એક નવી આશા લઈને આવે છે. તો ચાલો આ વાત પર આપને સંભળાવીએ કે અને સલીમ મર્ચન્ટના સ્વરમાં એક આશાભર્યું ગીત ફિલ્મ ઇકબાલનું, જેમાં સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે ઇરફાન સિદ્દીકીના.

મિત્રો, આશાઓ એ જીવનનો શ્વાસ છે અને આ યોગ એ આશાઓને માત્ર જીવંત જ નથી રાખતો, પરંતુ તેને એક નવી દિશા પણ આપે છે. ક્યારેક આપણા જીવનમાં એવું પણ બને કે આપણે કોઈ જગ્યાએ અટકી જઈએ છીએ, પણ અચાનક એક વિચાર, એક અનુભવ એ આપણા જીવનને નવી દિશા આપી જાય છે અને જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની તક પૂરી પાડે છે. તેવી જ રીતે યોગ એ માત્ર શરીરને જ નહીં, પરંતુ મન અને ભાવનાઓને શાંત કરીને આંતરિક માર્ગ બતાવે છે. અને જ્યારે આપણું મન એકાગ્ર બને છે, વિચારો સ્પષ્ટ બને છે અને આત્મવિશ્વાસ વધુ મજબૂત બને છે, ત્યારે કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવું અશક્ય રહેતું નથી. આ વાત ઉપર આપને સંભળાવીએ શંકર મહાદેવનના સ્વર અને સંગીતમાં લક્ષ્ય ફિલ્મનું આ ગીત, જેમાં શબ્દો લખ્યા છે જાવેદ અખ્તરે.

શ્રોતા મિત્રો, લક્ષ્ય સુધી પહોંચવા માટે માત્ર સપનાઓ જ પૂરતા નથી, પરંતુ દ્રઢ સંકલ્પ પણ જરૂરી છે. અને

આ યોગ જ છે જે આપણને દૃઢ સંકલ્પ સાથે એક નવા જીવન જીવવા માટેની દિશા પૂરી પાડે છે અને જે આપણામાં એક નવી ઉર્જા અને ચેતનાનો સંચાર કરે છે અને ત્યાંથી જ શરૂ થાય છે આત્મવિશ્વાસથી ભરેલી એક નવી યાત્રા જ્યાં દૃઢ સંકલ્પની વાત કરવામાં આવે છે. કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ વિશાલ દાદલાનીના સ્વરમાં મેરી કોમ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શશી સુમનનું અને શબ્દો છે પ્રશાંત ઇંગોલેના.

શ્રોતા મિત્રો, અને કેટલીક યાત્રાઓ એવી હોય છે જે આપણને કોઈ નવી જગ્યા સુધી તો નથી પહોંચાડતી, પરંતુ તે પોતાની અંદરના એક નવા સ્વરૂપ

સુધી આપણને પહોંચાડે છે. અને યોગની સફર પણ કંઈક આવી જ હોય છે, જે વ્યક્તિને પોતાને સમજવા માટે દર્પણ પૂરું પાડે છે, જે આપણા જીવનને વધુ સરળ બનાવે છે. અને કદાચ આજ છે યોગની સૌથી મોટી ઉપલબ્ધિ, પોતાના અંદર એક નવા ઉજાસનો અનુભવ કરાવવો. આજ ભાવને વ્યક્ત કરતું સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત હવે આપને સંભળાવીએ. શાંતનુ સુદામે, શાશ્વત સચદેવ અને સાથીઓના સ્વરમાં ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકનું, જેમાં સંગીત છે શાશ્વત સચદેવાનું અને શબ્દો છે અભિરુચિ ચંદના.

છોટા મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. એટલે કે યોગ એ માત્ર યુવાનોને જ નહીં પરંતુ વૃદ્ધાવસ્થા માટે પણ લાભકારક છે. અને યોગ એ માત્ર એક દિવસની જ ઉજવણી નથી પરંતુ તે જીવનને વધુ જાગૃત, સંતુલિત અને અર્થપૂર્ણ બનાવવાની એક જીવનશૈલી છે. અને એ માટે આપણે સૌ કોઈ રોજિંદા જીવનમાં યોગને અપનાવીએ અને આપણા જીવનને એક નવા મુકામ પર લઈ જઈએ તેવી મનોકામના સાથે સરગમ કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર.

FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે સાંજના 5:30 નો. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપને સંભળાવીએ કેટલાક ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીશું મિતાલી સિંઘના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં હવે આપને સંભળાવીએ રૂપ તેરા મસ્તાના ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે અશદ ભોપાલીના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: સુરીલા સફર કાર્યક્રમમાં આજે આપને સંભળાવી રહ્યા છીએ એવા કેટલાક ગીતો જ્યાં દિલ બોલે છે સંગીતની ભાષામાં. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કિશોર કુમારના સ્વરમાં પરાયા ધન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે આર ડી બર્મને અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિશ્વ સંગીત દિવસના અવસરે સુરીલા સફર કાર્યક્રમમાં આજે આપ માણી રહ્યા છો એવા સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો, જ્યાં દિલની ધડકન અને સંગીતના સુરો એક સાથે ધબકે છે. મિત્રો, જ્યારે દિલની વાત એ સંગીતના સુરો સાથે જોડાય છે ત્યારે દરેક ધબકાર એક નવી વાર્તા કહી જાય છે, જે આપણા દિલને નમ્રતાથી સ્પર્શી જાય છે. અને ખરેખર મિત્રો, સંગીત પણ એક એવી જ ભાષા છે જે દિલના મહાસાગરમાં પ્રેમના સ્પંદનો જગાવે છે અને ભૂલાઈ ગયેલી યાદોને ફરી એકવાર જીવંત કરી દે છે. આજ લાગણી સાથે સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં ફકીરા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો છે રવિન્દ્ર જૈનના.

અને શ્રોતા મિત્રો, જ્યારે આપણી ગમતી કોઈ વ્યક્તિ આપણને મળી જાય છે ત્યારે આપણું આ મન અને દિલ એ પ્રેમના રંગે રંગાઈ જાય છે અને દિલમાં ઝીલાય છે એક નવો જ પ્રેમ ભર્યો અહેસાસ, જ્યાં અનુભવાય છે સંપૂર્ણતા. આ અહેસાસ સાથે કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળ

શ્રોતા મિત્રો, સંગીતના સુરો આપણા સૌ કોઈના દિલમાં હંમેશા માટે ધબકતા રહે તેવી શુભેચ્છા સાથે સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદરપને રજા આપશો. નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશ્વ સંગીત દિવસના વિશેષ અવસર પર સુરીલા સફર કાર્યક્રમ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા ક્રમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા

0: વ્યવસ્થા વચ્ચે યોજાઈ. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા છે.
1: चौधरी राजभिखा भाई, तैयारी तो बहुत अच्छी की थी, एक महीने से तैयारी कर रहे थे, पर आज का पेपर देखिए तो 2025 जैसा ही हार्ड पेपर था. अंदर की व्यवस्था तो बहुत अच्छी थी, थोड़ा सा टाइम का इश्यू रहा था क्योंकि बहुत कठिन पेपर था इसलिए.
2: राठौड़ मानव अशोक भाई, तैयारी तो हमने बहुत की थी, मैं गुरुकुल का स्टूडेंट हूँ और पहले से तो 2 गुना ज्यादा टफ था ये एग्जाम. 2025 की कंपेयर में ये सिमिलर थी, व्यवस्था बहुत अच्छी थी, थोड़ा टाइम रहा पेपर खत्म करने में, बाकी तो सब हो गया था.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે છે. સમગ્ર રાજ્યમાં આજે એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ યોગાભ્યાસ કર્યો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા. રાજ્યભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરતમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે શરીરમાં આવતી કોઈપણ બીમારીને દૂર કરવા માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
3: આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ, એ તાકાત એ આ યોગામાં છે. એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ, એ મારી એમને વિનંતી પણ છે.
0: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવે દરેકને યોગને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવા અને દરરોજ યોગ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ કરવા માટે અપીલ કરી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન યોગ ટ્રેનર દ્વારા મુસાફરોની યોગ કરાવવામાં આવ્યા. આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે વધુ માહિતી આપી છે.
4: आज इंटरनेशनल योगा डे के अवसर पे बड़े ही यूनिक ढंग से अहमदाबाद डिवीजन योगा में पहले तो पार्टिसिपेट कराया अपने जितने भी इम्प्लॉयज और स्टेक होल्डर्स और उनकी फैमिली है, उनको थ्रू VC के माध्यम से जितने भी जगह हमारे सेंटर्स हैं वहाँ हम लोग, चाहे हमारे इंस्टीट्यूट हैं चाहे क्लब हैं, वहाँ पे लोगों को इन्वॉल्व किया. योगा जो है मन को, कर्म को, वचन को और काया तीनों का एक समन्वय एस्टेब्लिश करता है, जो एक अच्छे समाज के लिए, जो हर व्यक्ति, हर मनुष्य के लिए, एक देश के लिए और विश्व के लिए बहुत जरूरी है.
0: તાપીમાં રાજ્યમંત્રી જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. ભુજના મિયાવકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2,000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. વલસાડમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગ કરી ઉજવણી કરી. પાટણની આર્ટસ કોલેજ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ભરત ડાભીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો. તો પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કરાઈ. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે વિશ્વભરમાં 177થી વધુ દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિજયકુમાર વલ્લભભાઈ

0: કરડાણી સહિતના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ક્રિકેટ સટ્ટાની અપરાધિક પ્રવૃત્તિમાંથી મળેલ નાણાંના વ્યવહાર માટે અન્ય લોકોના નામે રહેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં કુલ 354 બેંક એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. ખોરાક અને ઔષધ તંત્ર રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક જામવાડી GIDC માં દરોડા પાડીને શંકાસ્પદ ભેળસેળવાળો 1,90,00,000 નો જથ્થો જપ્ત કરાયો છે. મસાલામાં ભેળસેળની શંકાને કાર્યવાહી કરવામાં આવી. ફેક્ટરીમાંથી અલગ અલગ બ્રાન્ડ અને ગુણવત્તા 79,000 કિલો મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ. મુંદ્રા, માંડવી, નારાયણ સરોવર, જખો, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 3,00,000 રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા. જેલ બાબતોના રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે નવી નિમણૂક મેળવનાર વર્ગ 1 અને વર્ગ 2ના 11 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું કે વર્તમાન સમયમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ એક પ્રાયશ્ચિત ભવન અને સુધારા ગૃહ બન્યું છે. તેમણે અધિકારીઓને નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે નવી નિમણૂક પામનાર અધિકારીઓના જોડાવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે. અમદાવાદમાં ચાલી રહેલી એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં આજે રમાયેલી મેચમાં અનેક રોમાંચક પરિણામો સામે આવ્યા છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ચાઇનીઝ તાઇપેએ ઓસ્ટ્રેલિયા સામે 3-1થી જીત નોંધાવી. મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજની બીજી મેચમાં બહેરીને ન્યૂઝીલેન્ડને સીધા 3 સેટમાં હરાવી પ્રભાવશાળી જીત મેળવી. બહેરીને પ્રથમ સેટ 25-19, બીજો સેટ 25-21 અને ત્રીજો સેટ 25-16થી જીતી 3-0થી વિજય નોંધાવ્યો. તો પુલ બીમાં કતાર અને થાઇલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કતારે સતત મજબૂત રમત બતાવી 3-0થી જીત મેળવી. આ પરિણામો બાદ પુલ તબક્કાની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે અને આગામી મેચોમાં ટીમો માટે દરેક જીત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે. દરમિયાન આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સુરત જિલ્લાના બારડોલી અને અંબિકા તેમજ નવસારી જિલ્લાના ચીખલીમાં હળવો વરસાદ નોંધાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે NEET UG 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા કાર્યક્રમનો શેષ ભાગ.
2: पाकिस्तान की ओर से युद्ध का आभास होते ही संभावित हमलों को रोकने के लिए रक्षात्मक कार्यवाही शुरू कर दी गई. इसके तहत 15वीं मराठा लाइट इन्फेंट्री को मध के पास साकी नाले पर फतेहपुर लोपोक का भार सौंपा गया. इस इन्फेंट्री में ही शामिल थे सिपाही पांडुरंग सालुंखे. इस इन्फेंट्री ने छनकला, तुर और भिंडी औलख गाँवों में निगरानी रखने के साथ ही वेरा में भी लड़ाकू दस्ता स्थापित कर दिया. मराठा लाइट इन्फेंट्री के इस कदम से फतेहपुर, बुर्ज और घोगा इलाके की सीमा सुरक्षा बल पोस्ट को भी मजबूती मिली. यूं भी मराठा लाइट इन्फेंट्री अकेली नहीं थी, उनके साथ एक फील्ड रेजिमेंट और 66वीं आर्मर्ड रेजिमेंट की विजयंत टैंक स्क्वाड्रन भी थी. वहीं अमृतसर के दिशा में शत्रुओं को रोकने के लिए दूसरी बटालियन तैनात थी और तीसरी बटालियन को गुरदासपुर सेक्टर में मोर्चा दिया गया. इस तरह हम शत्रुओं के लिए पूरी तरह से तैयार थे.
3: बढ़े चलो, बढ़े चलो, बढ़े चलो, सिंह से दहाड़ के जुल्म के पहाड़ पे चढ़े चलो, बढ़े चलो बहादुरों, बढ़े

શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 7:50. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત દરિયાઈ ક્ષમતાઓ વિના કોઈપણ રાષ્ટ્ર મોટી શક્તિ તરીકે ઉભરી શકતું નથી. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે દરિયાઈ ક્ષેત્રની અપાર રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સભાને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
1: આજ પૂરા વિશ્વ તેજી સે બદલ રહા હૈ. મેરા માનના હૈ કે આપ જૈસે યુવાઓ કો ભારતીય સંસ્કૃતિ કે મૂલ્યો ઓર આદર્શો કો અપને જીવન કા આધાર બનાના ચાહીએ. આપકે કાંધો પે દેશ કા ભવિષ્ય નિર્ભર કર રહે. આપકે જ્ઞાન, ઉર્જા ઓર સંકલ્પ સે હૈ વિકસિત ભારત કા સપના સાકાર હોગા. મે આપસે આગ્રહ કરતી હું કે અપને શિક્ષા ઓર પ્રતિભા કા ઉપયોગ કેવલ વ્યક્તિગત સફળતા કે લિયે નહીં બલ્કિ સમાજ કે વ્યાપક કલ્યાણ કે લિયે હોના ચાહીએ.
0: રાણી દુર્ગાવતીની યાદ કરતા તેમણે

0: કહ્યું, રાણી દુર્ગાવતી ભારતીય મહિલાઓ અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. રાષ્ટ્રપતિ 22 જૂને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સહરિયા સમુદાયના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ અને ઉદ્યાનની ટીમ સાથે વાતચીત કરશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી 2026 પુનઃપરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાયેલી આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો નોંધાયા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA જામર, સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી પ્રણાલીઓ અને તપાસ પ્રક્રિયાઓ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરી. પરીક્ષાનું સરળ, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા નિરીક્ષકો, પોલીસ અને વહીવટી કર્મચારીઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષય વસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ મોકળો કરે છે.
1: યોગ કેવળ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. યાની હમે ક્યા કરના ચાહિયે, ક્યા નહીં કરના ચાહિયે, ઇસકા બોધ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત 330 સ્થળોએ યોજાયેલા સમૂહ સત્રોમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગ સત્રનું આયોજન કરાયું. કતારના દોહામાં યોજાયેલા યોગ સત્રમાં 2,000થી વધુ લોકોએ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ED ગોવામાં સાલગાંવકર અને તેના સહયોગી AVS સમૂહ દ્વારા મોટા પાયે ગેરકાયદે ખાણકામના કેસમાં 1,000 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી. આ કાર્યવાહી નાણાકીય છેતરપિંડી નિવારણ અધિનિયમ 2002 હેઠળ કરવામાં આવી છે. ED નિવેદનમાં જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં ભારતમાં સ્થિત 99 સ્થાવર મિલકત, સિંગાપોરમાં 31 સ્થાવર મિલકત અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. વચગાળાના કરારને મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોને આગળ વધારવાના હેતુથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આજે સ્વિટ્ઝર્લેન્ડના બર્ઝિનસ્ટોકમાં શરૂ થઈ. અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ JD વાન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિફા અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાચી કરી રહ્યા છે. કતાર અને પાકિસ્તાન વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે. લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓને કારણે તહેરાને હોર્મુઝ સમુદ્ર દુની બંધ કર્યા બાદ આ બેઠક યોજાઈ રહી છે. જો કે અમેરિકી સેનાએ જણાવ્યું કે જળમાર્ગ તમામ જહાજો માટે ખુલ્લો રહેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, આ કરાર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અમલમાં આવી શકે છે. શ્રી ગોયલે આજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આ કરાર ભારતીય વ્યવસાયોને ખૂબ જ ઓછી અથવા શૂન્ય કસ્ટમ ડ્યુટી પર લગભગ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ પ્રદાન કરશે. આનાથી ભારતની નિકાસમાં પણ મોટો વધારો થશે. તમિલનાડુના પેરિયાપલ્લીયમમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરતી એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ કામદારો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બચાવ અને તબીબી કામગીરી ચાલુ હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે

વિશેષ રાસાયણિક જૈવિક અને પરમાણુ પ્રતિભાવ ટીમો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લીકેજને કાબુ લેવા ભારે જહેમત ઉઠાવી. મુખ્યમંત્રી શ્રી જોસેફ વિજયે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો અને 3 સભ્યોની સમિતિને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીએ દરેકના મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. હોકીમાં ભારતે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવીને FIH મહિલા નેશન્સ કપ જીત્યો. ભારત તરફથી સુનિલિના ટોપો અને નવનીત કૌરે ગોલ કર્યા અને શરૂઆતથી લીડ અપાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 2022માં ટુર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં જીત બાદ આ ભારતનો બીજો નેશન્સ કપ ખિતાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને સ્પર્ધા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્રિકેટમાં આજે દાંબુલામાં ત્રિરાષ્ટ્રીય એ શ્રેણીની મેચમાં ભારત એ યજમાન શ્રીલંકાને 66 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારત એ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર 11 ઓવરમાં 28 સદી અને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 47.1 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ થઈ ગયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થઈ રહ્યો છે 8:15 નો. હવે પ્રસ્તુત છે ઝરોખા અંતર્ગત અમારા હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળશો. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લિયેનો. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, હવે આપણે જણાવીએ અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 22 જૂન 2026ને સોમવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05 અમૃતધારા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણીનો આ કાર્યક્રમનો સમય રહેશે 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું. 6:45 કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7:30 રજૂ કરીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8:15 ત્રિવેણી કાર્યક્રમ. 8:30 ચિત્રલોક કાર્યક્રમ આપ સાંભળશો. 9 વાગ્યાનો સમય રહેશે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનો. અને ત્યારબાદ 9:05 થી ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ

દસ અને બે મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળશો. 10 અને 30 મિનિટે ધૂમ મચાવતા મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11 અને 2 મિનિટે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. 11 અને 30 મિનિટનો સમય રહેશે જૂના હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ તરન્નુમનો. 12 અને 5 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12 અને 30 મિનિટે રજૂ કરીશું મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. 2 વાગ્યાનો સમય રહેશે ત્રિવેણી કાર્યક્રમનો. 2 અને 35 મિનિટે રજૂ કરીશું ગુજરાતી ગીતો. 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સખી સહેલીનો. 4 વાગ્યે પિટારા કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો ઉજાલે ઉનકી યાદો કે.

0: સાંધ્ય સભામાં 5 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સરગમનો. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6-7 દરમિયાન આપ માણી શકશો જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ જયમાલાનો. 8 વાગ્યે રજૂ કરીશું કાર્યક્રમ હવામહલ. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયાગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. આ કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: માઇન્ડ મંગલમ, માઇન્ડ મંગલમ, હાર્ટ મંગલમ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 જૂન 2026 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત
1: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ અરિજિત સિંઘના સ્વરમાં ફિલ્મ તુમ બિનનું, જેમાં સંગીત છે અંકિત તિવારીનું અને શબ્દરચના છે મનોજ મુન્તાશિરની.

શ્રેયા ઘોષાલ અને કેકેના યુગલસ્વરોમાં આપને સંભળાવીએ અમિતાભ ભટ્ટાચાર્યની આ શબ્દરચના ફિલ્મ શિરહીન ફરાદ કી તો નિકલ પડી થી, જેમાં સંગીત આપ્યું છે જીત ગાંગુલીએ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું

0: ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ચિત્રલોક કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રાઘવ માથુર અને શિલ્પા રાવના યુગલ સ્વરોમાં ફિલ્મ જબ તક હૈ જાનનું આ ગીત, જેમાં સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દો છે ગુલઝારના.

અભિજીત સાવંત અને અંતરા મિત્રાના સ્વરમાં આપ સાંભળશો ઢિશુમ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે કુમારના.

આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 8:45. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર સંધ્યા, અને ત્યારબાદ 9 વાગે આપ સાંભળશો કાર્યક્રમ આપકે લીએ.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 9:30. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ફિલ્મ સંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ફિલ્મ સંગીતના કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં, ફિલ્મ બાઝીગરનું, જેમાં સંગીત આપ્યું છે અનુ મલિકે, અને શબ્દો લખ્યા છે નવાબ આરઝુએ.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ સાજન ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં, જેમાં સંગીત આપ્યું છે નદીમ શ્રવણે અને શબ્દો લખ્યા છે સમીરે.

0: ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કહીં પ્યાર ન હો જાય ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ અને શબ્દો લખ્યા છે રાજેશ મલિકે।

ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં હવે આપને સંભળાવીએ અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના યુગલ સ્વરોમાં સમીરના શબ્દો ફિલ્મ દિલ હૈ તુમ્હારામાં, જેમાં સંગીત આપ્યું છે નદીમ શ્રવણે.

આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થઈ રહ્યો છે રાત્રિના 11:10:35. અમારી આજની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની આજની સાંધ્ય પ્રસારણ સભાના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.